વાહ ભાઈ, કેટલું બઢિયા ભજન સાંભળ્યું આજે. કે આ ભગવાનની ભક્તિને મન લગાવો, કેમ કે કોઈ કામ નહીં આવે. આ સબ ધન દોલત સબ આઈસ રહી જાય. પર કિશનભાઈ, આપણે એના હાથે હાથે એક વાત હજી કરો. આજે આપણે ખૂબ આગની વાત બી કરી હિ, આપણે આ કિશન ભાઈ થકી બી આપણે વાત સાંભળીએ. લેકિન એક વાત હજી કહું કે આ જે લાઇટે આવી જઈ કરી, જેમ આપણે એમ કહ્યું કે આંખ મી ચૂમી કરી, ઘડીકને આવી ઘડીકને જતી રહી, તો આ અખબારને આવે દાડે આપણે ભણો કે કેનેક ભાઈને તો પેલું ટીવી ચાલે તે ઈ બળી ગયું, કેનેક ફ્રીજ બળી ગયું, કેનેક ઘરમાં લાઇટે પૂરી બળી ગઈ, ક્યાંક ડીપીમાં તે આગ લાગી ગઈ. તો આપણા ઘરમાં જે બી લાઇટનું ઉપકરણ હી, એ હાજે જરા સુધી વાયર કોરોમન ચાલે તે ખુદ બંધ કરી દે. કેમ કે પેલા વાયર હિ હાલી વાયરા થકી, તો થઈ શકે કેમ થકી આપણે જે શોર્ટ હે, જે કરંટ હે, એમને દૂર થઈ જાય. તો એ લાઇટે બંધ કરતી, જેમ કે આગ જેવી ઘટના નહીં થાય ગા. નહીં તો આપણે હું કે ઘણા ખરા ભાઈ, એને આપણે કચ્ચો મકાન નહીં, એના મકાનમાં વાયર ખુલ્લા બી હિ, ઘણાને મીટર લાગે નહીં, વાયર થોડાક સૂટા પડ્યા નહીં, તો આ જરા સુધી શોર્ટ સર્કિટ થાય તો પૂરું ઘર બળી જાય. આવે દાડે આપણે દેખાશો સાંભળશો કે હે તું ઘરનું સામાન બળી ગયું. કઈક વખત દેખો તો આ મોટા મોટા શહેરોમાં દેખો કે મનકા બળી ગયા, તમે જેટલા હતા ઘર નહી હોટલમાં હતા. તો એ આ છોટી છોટી જે આપણે સાવધાની રાખવા, તો આવી દુર્ઘટના નહીં થાય ગા. તો જે બી આપણા ઘરમાં ઉપકરણ હે લાઇટનો, તો જરા સુધી એમ લાગે કે લાઇટ થોડી સી ડીમ થઈ રહી હે, વાયર કોરોમન ચાલી રહી, તો એ વચ્ચે ભારી ભારી બળબડ આપણે જે કિંમતી સામાન હે, ફ્રીજ હે, ટીવી હે, એને તો બંધ કરી દી.